0: لبيك يا حسين، لبيك يا عباس، لبيك يا زينب. رحم الله من يقرا عن سورة المباركة الفاتحة.
1: આજની મજલિસની શરૂઆતથી સિલે રહેમી મોમિનોના હુકૂકની અદાયગી અલ્લાહની દોસ્તી એટલે દુઆથી આપણે શરૂ કરી રહ્યા છે. બીમારોની શફાયાબી માટે મઝારાત મુકદ્દસા ઝાયરીને કરામ, અઝાદારાને કરામ, પરદેદાર ઓર

0: يوما ذكره شرف للذاكرين، يوما شكره فوز للشاكرين، يوما طاعته نجاة للمطيعين. صلي على محمد وآله الطيبين الطاهرين. ولعنة الله على أعدائهم أجمعين. صلى الله عليك يا مولاي يا أبا عبد الله، صلى الله عليك يا ابن رسول الله، روحي وجسمي وأرواح العالمين لك الفداء، يا غريب ويا مظلوم ويا شهيد بأرض كربلاء. مؤمنين الكرام، السلام عليكم ورحمة الله وبركاته. رب اشرح لي صدري ويسر لي أمري واحلل عقدة من لساني يفقه قولي. أما بعد، فقد قال الله سبحانه تبارك وتعالى في كتابه المجيد وفرقانه الحميد، بسم الله الرحمن الرحيم: ما كان الله ليذر المؤمنين على ما أنتم عليه حتى يميز الخبيث من الطيب. صلوات بالمحمد وآل محمد. مؤمنین کرام، مجموع اٹلو نانو نتھی کہ سلوات نو آواز نہ بلند تھائے. ایک درود پڑھیے محمد و آل محمد پر.
1: اللہم صلی علی محمد و آل محمد.
0: آج نی مجلس دکھی دل تھی پری رہیا چھے، سانبھروا وارا بھی دکھی دل تھی، پروا وارو بھی دکھی دل تھی. انہ مارا ماتے تو اس سخت امتحان چھے કે આ મારી છેલ્લી મજલિસ છે, કોઈ એવો બયાન ના રહી જાય કે જે નામુકમ્મલ હોય, અને જે સવાલો આવ્યા હોય એ સવાલોના જવાબ બી દેવામાં આવે. તો મોમિનીને કરામ, આજે ફરીવાર એ જ આયતની તિલાવત કર્યો છો કે જે શબે આશૂરના કર્યો હતો, અને આ આયત જે છે મારો અસલ મોઝુ હતો 12 દિવસ માટે, અને મોઝુનો ખુલાસો બી આ છે. ઇમામે ઝમાન અલી ઇસ્લામના લશ્કરમાં કોણ સામિલ થઈ શકશે, કોણ સામિલ નહીં થઈ શકે, કે શા માટે સામિલ નહીં થઈ શકે, એ કઈ ખામી છે, એ કઈ કમજોરી છે, અને સામિલ થવા વાળા શા માટે સામિલ થઈ શકશે, એનો જવાબ આ એક આયતના કટકાની અંદર પહેલા

આ ભાગની અંદર મોજૂદ છે. એક છેલ્લી વખતે જે છે આપણે એનો તરજુમો સાંભળી અને વાતને આગળ વધારે. બિસ્મિલ્લાહિર રહમાનિર રહીમ. મા કાનલ્લાહુ લિયઝરલ મુમિનીના અલા મા અન્તુમ અલયહિ. જે હાલતમાં તમે છો, જે હાલતમાં મુસલમાન છે, જે હાલતમાં મોમિનીન છે, અલ્લાહ તેઓ લોકોને એ લોકોની હાલ ઉપર મૂકવાનો નથી. અલ્લાહ કહી રહ્યો છે, ના હું તમે લોકોને મૂકવાનું નથી, હું ખુદા. જે હાલતમાં તમે છો તો પરવરદિગાર તું કરવા શું માંગે છે? આયતના બીજા ટુકરાની અંદર જે પહેલી વાતને કમ્પ્લીટ કરી રહ્યો છે એની અંદર અલ્લાહ તાલા ઇરશાદ ફરમાવે છે, હતા યમીઝલ ખબીસ મિના તૈયબ, જ્યાર સુધી ના પાકને પાકથી અલગ ના કરે. નજીસ અને પાક એક જગા ઉપર ના, મુનાફિક અને મોમિન એક જગા ઉપર ના, મજબૂત ઈમાન વાળા કમઝોર ઈમાન વાળા એક જગા ઉપર ના, ના, ના. એવો ઇમ્તિહાન અલ્લાહ તાલા લેવાનું છે કે જે છે ને બિલકુલ અલગ અલગ થઈ જશે. એનામાં એનો મતલબ શું થઈ ગયો, સોલ્યુશન શું છે? આપણી પાસે એક જ સોલ્યુશન છે, એને અપનાવવા કામયાબ થઈ ગયા. બચ્ચાની તરબિયતની અંદર આ બચ્ચાઓ છે ને અને જવાનો એ લોકોની તરબિયતની અંદર આ સોલ્યુશન રાખવાનું છે, એ લોકોને સમજાવવાનું છે, તાલીમ દેવાની છે કે આપણને પાકીઝગીની જરૂરત છે, તહારતની જરૂરત છે. આ હવે મિક્સિંગ હવે કામ નહીં આવે. મિક્સ નહીં, નહીં, તહારત. કઈ ચીજની તહારત? વિચારોની તહારત, નિયતની તહારત, અમલની તહારત, અખલાકની તહારત. હર ચીજ, પૂરો આપણો વજૂદ પાક બને ને વયુ તહીરકુમ તથીરાની સાથે મળી જાય. જો પૂરો વજૂદ પાક નથી તો આપણે ઇમામે જમાના સાથે મુલાકાત નથી લઈ શકવાના. એક દુરૂદ પરિયે મોહમ્મદ વાલે મોહમ્મદ પર. આપણને સિરિયસ થવાની જરૂર છે. જો આપણે સિરિયસ નથી બન્યા અને આવી જ હાલતમાં રહેશું, અલ્લાહની ગૈબી મદદથી મહેરૂમ રહી જશું. અલ્લાહની ગૈબી મદદથી મહેરૂમ રહી જશું. આપણી દુઆ બી કબૂલ નહીં થાય, સબર બી ફાયદા વગરનો નહીં. મારી વાત નથી કરતો, હા, હવાલો શહીદે મેરાબ આયતુલ્લાહ દસ્તે ગૈબ અને દીગર ઓલોમાં લેખા છે. ખુદા એલકાને જઝાય ખૈર અતા કરે. પૈગંબરે ખુદા સલ્લલ્લાહુ અલયહી વસલ્લમનો ફરમાન છે, અલ્લાહુમ્મા સલ્લી અલા. આખરી જમાનાની અંદર મોમિનોના ઈમાનનો ઇમ્તિહાન લેવામાં આવશે. અહીંયા જે છે ને હાથનો ઇમ્તિહાન નહીં, જબાનનો ઇમ્તિહાન નહીં, પગોના ઇમ્તિહાન નહીં, આંખોના ઇમ્તિહાન નહીં. બેશક આ ઈ વસ્તુઓ છે જે ઈમાનને મજબૂત કરવામાં મદદ કરે છે, પણ ઈમાનનો ઇમ્તિહાન લેવામાં આવશે. રસૂલુલ્લાહ ફરમાવી રહ્યા છે, એ વખતે તમે લોકો દુઆએ ગરીક પરો, દુઆએ ગરીક પરસો, અલ્લાહ તમારી મદદ કરશે, અલ્લાહ તમારી ઉપર એહસાન કરશે, તમારો ઈમાન મજબૂત થઈ જશે. દુઆએ ગરીક કઈ દુઆ છે જેને હંમેશા પરવું જોઈએ, હર નમાઝની અંદર પરવું જોઈએ. તમે નમાઝે શબ પરો છો ત્યારે તમે પરો, આમ બી તમે પરી શકો છો હાલતા ચાલતા, પણ નમાઝની હાલતમાં વધારે અસર કરે છે. દુઆએ ઘરી કઈ દુઆ છે? યા અલ્લાહુ, યા રહમાનો, યા રહીમ, યા મુકલ્લિબલ કુલુબ, સબ્બિત કલ્બી અલા દીનિક. એ અલ્લાહ, એ રહમાન, એ રહીમ, એ દિલોને ફેરાવા વાળો, એ દિલોને કંટ્રોલ કરવા વાળો, મારા દિલને દીન ઉપર સાબિત કદમ રાખ. કેટલી કલાકની દુઆ? 10 સેકન્ડ, 15 સેકન્ડ. કેટલો મોટો એહસાન કર્યા! ઓલી લાંબી લાંબી દુઆ નહીં, 3 સેકન્ડની દુઆની અંદર એવો કેપ્સ્યુલ આપ્યા. કહે છે આખરી જમાનાની અંદર જેવી બી મુસીબત આવે, જેવો બી ઇમ્તિહાન આવે, દુઆએ ગરીબ તમે પરો, અલ્લાહ તમારી મદદ કરશે, સાબિત કદમ રહેશો. તમે લશ્કરે ઇમામે ઝમાના અલૈહિસ્સલામમાં સામેલ થશો. પણ બીજી રિવાયતની અંદર બિહારુલ અનવાર વોલ્યુમ નંબર 12 પેજ નંબર તમને આપી દઉં છું, 75-76,
એટલે તલાશ કરવાની જરૂર નથી. તમને પેજ નંબર બી આપી દીધો.

ખોલીને જુઓ, રસૂલુલ્લાહ ફરમાવે છે. હવે આવો જોઈએ ને આપણે કેવો પ્રોબ્લેમ ક્રિએટ કરી રહ્યા છે. જલ્દી જલ્દી આગળ વધે. રસૂલે ખુદા ફરમાવે છે, મારી ઉમ્મત ઉપર, મુસલમાનો ઉપર, મોમિનો ઉપર એક વખત એવો આવવાનું છે કે એ લોકોના જાહીર ખૂબસૂરત હશે, બ્યુટીફુલ. તમે એ લોકોની સુરત જોશો, માશાલ્લાહ, મોલાનાના સમા મજલિસ સાથી હે, પ્રોપર. હા, હું ફુંડીશો યા હાકી સવા સવા, બરાબર છે કે નહીં? શીખી જાય, તમારી સિક્રેટ બધી બહાર નીકળી જશે. હા, તો પછી કે જાહેર ખૂબસૂરત હશે, હાથમાં તસ્બી. એનો મતલબ એમ નહીં કે તસ્બી ઉપાડવાવાળા આવા છે, ના ના, એમ નથી. સમજાવવા માટે એક્ઝામ્પલ છે. જાહેર ખૂબસૂરત હશે, નમાઝો પડતા હશે, તિલાવત કરતા હશે, નેજુલ બલાગાના મોટા મોટા એક્ઝામ્પલ દેતા હશે. જાહેર ખૂબસૂરત હશે, પણ બાતિન અંદરનો ભાગ ગંદો હશે, મેલો હશે, નજીસ હશે. નજીસ કેવી રીતે? નજીસ બાતની નજીસ, બાતની નજીસ. એની અંદર હસદ હશે, કીનો હશે, રિયાકારી હશે, બધી જાતની એવી જે બાતની ગંદગી છે ને એ લોકોના અંદર હશે. એના માટે પહેલી ડ્યુટી શું બને છે? કલબી બારા, દિલોને નેક કરવા વાળો, નેકી કરવા વાળો. અંદરની વ્યાધિ કરો, આપણે બારેની વ્યાધિ કરે છે. આમ નમાઝ પડી ગયો ન્યા, આમ રોજા રખી ગયો ન્યા, આમ માફી મંગી ગયો ન્યા, ભલે માફી મંગન પછી બી આમ ઈજ પાછો કરી દોસ, પણ માફી મંગી ગયો ન્યા, બરાબર ને? એ તમે જાહેરીને મૂકી દો. બાતિનની વ્યાધિ કરો, અંદરની વ્યાધિ કરો. જો અંદરને તમે પાક બનાવી દીધા ને, ઓટોમેટિકલી તમારી આંખ, કાન, જબાન, આખું શરીર જે છે પાક બની જશે. રસૂલે ખુદા કહે છે, એવો વખત આવશે જાહેર પાક હશે, બાતિન ગંદો હશે, દુનિયા હાસિલ કરવાની લાલચમાં ડૂબેલા હશે, અને અલ્લાહની પાસે જે સવાબ હશે ને એની તો ખ્વાહિશ જ નહીં કરે, એની તો ખ્વાહિશ જ નહીં કરે. તો એવી હાલતમાં અલ્લાહ તાલા એ લોકોને જનરલ અઝાબ ઉપર, અઝાબમાં મુબતેલા કરશે. અને પછી દુઆ એ ગરીક પરસે ને તો એ લોકોની દુઆ અલ્લાહ કબૂલ નહીં કરે, દુઆ એ ગરીક ઉપર પાણી ફેરાઈ જશે. મને કહ્યું, દુઆ એ ગરીક પર કાફી છે? જ્યારે કુરાન કાફી નથી તો દુઆ એ ગરીક કેમ કરતા કાફી થઈ ગયો? હા, એની અંદર સમજવા જેવો છે. રસૂલે ખુદા શું કીધા? દુનિયા હાસિલ કરવાની લાલચમાં સવાબને મૂકી દેશે. તો શું આપણે દુનિયા ના કમાવે, મિસઅન્ડરસ્ટેન્ડિંગ ના થઈ જાય, એના માટે હું કોશિશ કરું છું કોઈ વાત અધૂરી ના રહી જાય. આની અંદર શું દુનિયા કમાવું હરામ છે, દુનિયા કમાવું ખરાબ છે, આપણને ન કમાવવું જોઈએ? ના, બિલકુલ ગરજ. આ હદીસનો, આ દુઆનો, આ રિવાયતનો હરગિજ એ મતલબ નથી થતી. દુનિયા શું છે? આખિરતની ખેતી છે. ખેતી નહીં હોય તો તમે અનાજ કેમ કરતા ઉગાડશો? આ દુનિયામાં રહીને આખિરત કમાવાનું છે. આ દુનિયાની અંદર રહી અને આપણે જો હલાલ તરીકેથી દુનિયાને કમાવી રહ્યા છે તો આ ખાસ મોટીમાં મોટી ઈબાદત છે. હા, પણ જરૂરત શું છે? કે તમે જે કમાની ખાઈ રહ્યા છો એ હલાલની હોય, હરામની ના હોય. ક્યાંની વાત ક્યાં પહોંચી જાય છે તમને નથી ખબર, મારા ભાઈ નથી ખબર, સાંભળશો તમે. હા, વાત પૂરી કમ્પ્લીટ થઈ જાય. ઇન્સાન કઈ ચીજથી પેદા થાય છે? માદાથી. માદો કઈ ચીજથી પેદા થાય છે? લોહીથી. લોહી કઈ ચીજથી પેદા થાય છે? ખાવાનોથી. ખાવાનું તમે ક્યાંથી લ્યો છો? પૈસાથી. પૈસા ક્યાંથી આવે છે? રિસ્કથી, જે તમે મહેનત અને કોશિશ કરો છો, બરાબર છે ને? લોજિક વાત કરું છું કે નહીં? હવે જો પૈસા કમાવાની રીત સહી છે, ગલત નથી, હલાલનો માલ છે, તો ખાવાના ઉપર હલાલ અસર પડશે, લોહી ઉપર હલાલ અસર પડશે, માદા ઉપર હલાલ અસર પડશે. એ હલાલ અસર ઔલાદ ઉપર પડવાનો છે. પણ જો રિસ્ક જે કમાવી રહ્યા છે એ હલાલ નથી, કોઈનો હક ખાઈ લીધા છે, તો પછી શું થશે? પૈસો હરામનો, અનાજ લીધા હરામનો, એને અનાજને આપણે ખાધા, લોહી બહેનો હરામનો, માદો બહેનો હરામનો, એ હરામનો અસર ઔલાદ પાસે આવશે. અને પછી ઔલાદની તરબિયત કેમ કરું? અમે શું કરે કે અમારી ઔલાદ ભટકી ના જાય, ખરાબ આદત એ લોકોમાં ના આવી જાય? એમાં અમે

સામાનાના લશ્કરમાં સામેલ થાય. મારા ભાઈ, ઔલાદની વ્યાધિ મૂકી દો, પહેલા આ ફાઉન્ડેશનની વ્યાધિ કરો. તમે આરે ચાર માંજલાની મહેફિલે અબ્બાસ બનાવ્યા, બરાબર, પણ એનો આનો ફાઉન્ડેશન જો મજબૂત ના હોય તો ક્યારની પડી ગઈ હત છે કે નહીં? તો ફાઉન્ડેશનની તમે ફાઉન્ડેશન ગંદો ખપે છે, રિઝલ્ટ સારો ખપે છે. હાઉ ઇઝ ઇટ પોસિબલ? કેમ કરતા બની શકે છે? પણ જ્યાં સુધી સવાર રોજીનો છે, તમને ખબર છે ઇબાદતના 70 ભાગ હોય ને તો એ 69 ભાગ રોજી કમા હલાલની રોજી કમાવાની અંદર છે. મહેનત કરો, કોશિશ કરો. અલ્લાહ કામ ચોરને નફરત કરે છે. ખાસ કરીને ઘણા માણસો તમને મળશે, બસ મફતનો કરું છે, કામ નથી કરવું, મૂકે દો. આય જવાનો, આવા રસ્તાઓ પર તમે નહીં નીકળી પડતા, તમે તમારી જવાનીને બરબાદ નહીં કરી નાખતા. તમને ખબર છે એક ખાડામાંથી બીજા ખાડામાં પરો છો, તમે એક મીટરના ખાડામાં પડી ગયા, તમે પોતે પોતા માટે એ ખાડાને ઊંડો કરો છો કે હવે 5 મીટરના ખાડામાં નીચે પડી જાઓ. જઝબાતી વાત નથી કરતો, હદીસનો ખુલાસો છેલ્લી મજલિસ છે, ખુલાસો સાંભળશો. જ્યારે બી કોઈ કામ ચોર ભીખ માંગે છે ને, મદદ કરે છે ને, પોતાના હાથને ફેલાવે છે ને, હા પ્લીઝ મારી મદદ કરો ને, અલ્લાહ તાલા આ એક સવાલના બદલામાં 70 સવાલોના દરવાજા ખોલી નાખે છે. હવે તું હમણાં સુધી ભિખારી હતો ને, હવે તું ભિખારીનો બાપ બનીશ, પછી ભિખારીનો દાદા બનીશ. અલ્લાહ રોજીમાં બરકત નહીં આપે, આખી જિંદગી ફાંફા ખાતો રહીશ, અલ્લાહ તારી મદદ નહીં કરે. શહીદ આયતુલ્લા મુર્તઝા મુતહરી એક વાક્યાને લેખા છે કે એક માણસ આવે છે ઇમામે જાફરે સાદિક અલી સલામ પાસે. આવીને કહે છે, મૌલા હું તમારો ચાહવા વાળો છું, તમારો માનવા વાળો છું. તો કે જી. તો કે મૌલા દુઆ કરી આપો ને, અલ્લા મારી રોજીમાં વધારો કરે, રોજીના દરવાજા ખોલે. ઇમામ કે ના, તારી વાસ્તે દુઆ નહીં કરું. ઇલ્મે ગૈબ ઇમામ જાણતા હતા ને, એ ટાઈમે એ ઓલી ઠંડી શ્વાસ લે છે ને, આપણી ભાષામાં કહે છે હવે હું ક્યાં જાઉં, મારો બાપ મારી ઉપર રહેમ નથી કરતો તો હું ક્યાં જાઉં, કોણ રહેમ કરશે? તરત જ કહે છે, મૌલા તમે જે છે ને મઝહરે રહેમતે ખુદા હોવા છતાં, તમે મારા ઇમામ હોવા છતાં, સરદાર હોવા છતાં, તમે મારા હકમાં દુઆ નહીં કરો? ઇમામ કે નહીં કરું. તો કે શા માટે? તો કે તું મફતમાં રોજી માંગે છે, તને મહેનત નથી કરવું, તને કોશિશ નથી કરવું. આ સુન્નતે ઇલાહીના ખિલાફ વાત છે, એના માટે તને ઇમામે જમાનાની દુઆ નસીબ નહીં થાય. તું નીકળ ઘરે, જા મહેનત કર, મજૂરી કર, ત્યાર પછી વેપાર કર, જોબ કર, કોઈ બી એવો કામ કર, પછી તું આ હું તારા હકમાં દુઆ કરીશ, અલ્લાહ તારી માટે વધારે રોજીના દરવાજા ખોલી દેશે, બરકતોના રસ્તા ખોલી દેશે. તમને ખબર છે જે માણસ મહેનત અને મજૂરી કરે છે, કોશિશ કરી રહ્યો છે, એનો માન મર્તબો ઇજ્જત કેટલો મોટો છે. તમે આજ દિવસ સુધી તારીખમાં સાંભળ્યા છો? હોય તો મને બતાવજો, મારા ઇલ્મમાં વધારો થાય. તમે આજ દિવસ સુધી સાંભળ્યા? એક માણસ નમાઝ પડતો તો રસૂલે ખુદા આવીને એનો હાથ ચૂમ્યા. આપણા સમાજની અંદર કેનો હાથ ચૂમવામાં આવે? જે બુઝુર્ગ હોય, મહાન હોય, એવો ઇજ્જતનું કામ કર્યું હોય એનો હાથ ચૂમવામાં આવે છે, બરાબર છે કે નહીં? તમે સાંભળ્યા છો રસૂલે ખુદા જાય કોઈનો હાથ ચૂમ્યા. તું નમાઝી છો, હાથ ચૂમ્યા. તું રોઝેદાર છો, હાથ ચૂમ્યા. તું હાજી સાહેબ છો, હાથ ચૂમ્યા. તું આ નેક છો, હા, કોઈ દિવસ તમે સાંભળ્યા છો? નહીં ના. પણ આજે તમે સાંભળો. રસૂલે ખુદા સલ્લલ્લાહુ અલૈહી વસલ્લમ એક જગા ઉપર હતા, આટલામાં જે છે ને એક ગરીબ માણસ, બુઢો માણસ રસૂલે ખુદાને આવીને હાથ આપે છે, મુસાફિયો કરે છે. રસૂલે ખુદા જ્યારે એના હાથને આમ અડે છે ને, ટચ કરે છે ને, તો જોવે છે આ હાથની અંદર છાલા પડી ગયા છે. ઓલું નહીં, બેલચો ચરાવી ચરાવીને કેવા ઘાંઠ પડી જાય છે. હા, હું જેટલો ઇઝી જબાન વાપરી શકું છું, છતાં બી ના સમજાવી શકું, તમે સવાલ કરજો મને. હા, આમ એના હાથ છોલાયેલા છે, જખમી છે, સુકાયેલા હાથ છે. રસૂલે ખુદાને જ્યારે મુસાફિયો કરે છે, રસૂલે ખુદા સવાલ કરે છે, આ તારા હાથ આવી રીતે કેમ બન્યા? તો કે યા નબી અલ્લાહ, મારું કામ ખેતી બારી કરવાનું છે. આવા તરકાની અંદર, અરબસ્તાનનો તરકો, એવા તરકાની અંદર

હું ખેતીબારી કરી અને જે છે ને હું રિસ્ક કમાઉં છું યા રસૂલલ્લાહ, ખેતીબારી કરી કરીને આજે હું ઝઈફ થઈ ગયો છું, મારા હાથોની આ હાલત થઈ ગઈ. રસૂલે ખુદા જ્યારે આ સાંભળ્યા ને જલ્દીથી એના હાથો લઈ રસૂલે ખુદાઈના હાથોને ચૂઈમાં, રસૂલે ખુદાઈના હાથોને ચૂઈમાં, રસૂલે ખુદાઈના હાથોને ચૂઈમાં. હાથોને ચૂમીને શું કહે છે? ઈ કહે છે, અલ્લાહ આ હાથ ઉપર, આ શરીર ઉપર કોઈ દિવસ આગનો અઝાબ નહીં મુસલ્લત કરે જે હલાલ રોજી તલાશ કરવા માટે આટલી મહેનત અને કોશિશ કરી રહ્યો છે. આ દુઆ કરી રહ્યા છે, રબ્બના આતિના ફિ દુનિયા હસના વ ફિલ આખિરતી હસના વ કિના અઝાબન્નાર. જે માણસ હલાલની રોજી તલાશ નથી કરતો એ મજાક ઉડાવી રહ્યો છે પોતાનો. પ્લીઝ, હમણાં સુધી જે ભૂલ થઈ ગઈ હોય એ થઈ ગઈ, હવે આપણે જાગૃતિ પેદા કરે, એકબીજાને ગાઈડ કરે. પૈસાથી મદદ ના કરો એવા માણસને તમે લોકોની આદત બગાડો છો. હું માફી ચાહી રહ્યો છું, મારો ફર્ઝ છે એટલે બોલવું પડે છે. એને કામ શીખારો, એને આઈડિયા આપો. હા, એક એક્ઝામ્પલ આપ્યો હતો ને અમારી ત્યાંનો બેસમેનનો. હા, તમે એને કહો, ભાઈ તું જા અહીંયા નોકરી કર. નોકરી કરવાવાળો હલકો માણસ નથી, નોકરી કરવાવાળો ઇજ્જતદાર છે. ખુદાની સામે તમે ઇજ્જતદાર છો, હલાલની રોજી કમાવી રહ્યા છો. તમે એ બિઝનેસમેનથી બી વધારે ઇજ્જતદાર છો જે રોજી કમાવવામાં હુકુક અદા નથી કરતો, હલાલનો રસ્તો નથી અપનાવતો. એમના વિચાર કરો. અને હી નિંઢો કમ આમ કરા તો બની મીનને હલાલ તરીકેથી સેઠ ખેરતો કે રોકેતો? હા, દે જમીન કે ઠોકર, સોના નીકળે અંદરથી, બની જા મિલિયોનેર એક દિવસની અંદર. બની શકે છે? નથી બની શકતો. તો આર્યો અહીંયા ટીપે ટીપે. ખુદા કરશે તને ઇજ્જતથી માનથી મળે છે. પણ પ્લીઝ, કામચોર ના બનો. હા, કામચોર ના બનો. બસ હું વધારે શું કહું, એક દુરૂદ પરિયે મોહમ્મદ વાલે મોહમ્મદ. રસૂલે ખુદ યાલી અને રસૂલે ખુદા ચોથી વાત શું કહ્યા? આ તો ત્રણ વાત થઈ ને, ચોથી વાત કહ્યા, એ લોકોના બધા કામમાં રિયાકારી હશે, દેખાવો હશે. બસ કીધો ને, અંદર ગંદો, જાહેરી સારો, સારા સારા કામ કરશે પણ રિયાકારીની અંદર. મુંજા વખાણ હોના કપન. જો તમે મારા વખાણ નથી કર્યા, તને હેલ્પ નહીં કરું, ધ્યાન રાખજો. હા, મારી કદર હોવી જોઈએ. તમને કહો છો, મને દુઃખ થાય છે, આ વાક્યો અહીંયાનું નથી, પણ હું તમને કીધો ને, દુનિયાના કોનામાં ફરી રહ્યા છે, આવા આવા વાક્યના એક્સપિરિયન્સ લઈ રહ્યા છે, દર્શ લઈ રહ્યા છે. એવા મોમિનોને જોયો છે મેં, એવા મોમિનોને જે એવો કામ કરે છે કે અલ્લાહના કાયદા કાનૂન પ્રમાણે જન્નત એ લોકો ઉપર વાજિબ, શફાતનો હક એ લોકો પાસે, આટલો માન અને મર્તબો. નહીં, જઝબાતી વાતો નહીં, હું ડિટેલમાં નહીં જઈ શકું. શહીદે મેરાબ આયતુલ્લાહ દસ્તગીર ફરમાવી રહ્યા છે, જે બી મોમિન, જે બી માણસ આ દુનિયાની અંદર પોતાનો હાથ ઉપર રાખે છે ને, એટલે એહસાન કરે છે ને, ખબર લે છે ને, મદદ કરે છે ને કમઝોરોની, કયામતના દિવસે અલ્લાહ એને ઈમાન આપશે, ઇજ્જત આપશે, એ મર્તબો આપશે. એ કબરમાંથી ઉઠીને આવશે ને, અલ્લાહ તાલા એને કહેશે, તું દુનિયાની અંદર મારી કમઝોર મખલૂકનો ખ્યાલ રાખ્યો હતો ને, આજે હું ખુદા તારી આટલી કદર કરું છું. જા, જેવો જેવો લોકોની તું મદદ કર્યો છો ને, એ લોકોની શફાઅત કર, તારી શફાઅતથી એ લોકો જન્નતમાં જાય. કે લોકોને ખબર પડે, હાથ ઊંચો રાખવા વાળાનો દુનિયામાં બી જિંદાબાદ છે, આખિરતમાં બી જિંદાબાદ છે, દુનિયામાં બી ઇજ્જતદાર છે, આખિરતમાં બી ઇજ્જતદાર છે. પણ આટલી મોટી ઇજ્જત કમાવા પછી ખુદાની લાનતને વેચાતો લઈ લો. તમે કહેશો, મોલાના તમે કેવી વાત કરો છો? હા, હું એવા એવા નેકી, હું તમને કીધો ને, એક્ઝામ્પલ આપ્યો છે ને, જન્નતી પણ લાનત લઈ લે છે ખુદાની. શા માટે? કે હા ને, સુન બા, હું તારી ઉપર એહસાન કર્યો છું, તારી મદદ કર્યો છું, એટલે જિંદગીભર તમારી નજર નીચે રાખજો. સમજી ગયા કે ના સમજા? અને એની સાથે સાથે હું જે બી કહું તમને માથું ઝુકાવવાનું છે. જી મારા મૌલા, જી મારા આકા. અને હું કોઈ ગલત કામ કરું, અમર બિલ મારૂફ, નહીં અને મુનકર કાંઈ નથી કરવાનું. અને તારી ઔલાદની સામે ઢોલ પીટવાના છે, અરે આ મારી ઉપર આટલો અહેસાન કે

કર્યો, આમ કર્યો, આમ કર્યો, અને ત્યાર પછી જો મારા કસીદા નથી પહેર્યા, જો એ ભાઈ મારી ગુલામી ઇખ્તિયાર નથી કર્યા, એની ઔલાદને બી નથી કીધા કે મારો અહેસાન છે, હું ઊંચો છો તમે નીચે છો, નતીજો શું નીકળશે? હવે હું જ માઇક લઈને આવીશ મિમ્બર ઉપર, મારો જ એક્ઝામ્પલ આપું ને બીજાનો શા માટે? નમા ખરામ, તમે જોયા અહેસાન ફરામોશ. એ દારેસલામમાં બાકીના મૌલાનાઓ, પ્લીઝ મિમ્બર ઉપર આવો, મટલી સ્પર જો. તમે કોઈ ઇન્સાનને શુક્રિયા નથી કીધા તો ખુદાને બી નથી કીધા. અહેસાન ફરામોશ, કેટલો મોટો અલ્લાહને દુશ્મન રાખે છે. સાવ સાચી વાત છે. અલ્લાહ તાલા કીધો છે કે જે બંદાનો શુક્રિયા અદા નથી કર્યો, બંદાની કદર નથી કર્યો, મારો શુક્રિયા અદા નથી કર્યો, પણ આટલો ધર્મ પોતાના સ્વાર્થ અને મતલબ માટે લઈ ગયા, એનો આગળની વાત ભૂલી ગયા કે એ જ અલ્લાહ કુરાનમાં કીધો છે, તમે સદકો દઈ, મદદ કરી, અહેસાન કરી, કોઈને જે છે ને તાનો મેનો નહીં દેતા. જો તમે કોઈની ઇજ્જતને બરબાદ કર્યા છો, કોઈને અઝિયત આપ્યા છો, તમારી આખી નેકી જે છે ને એની ઉપર પાણી ફેરાઈ જશે, અરે તમે ખુદાના અઝાબમાં મુબતેલા થશો. અરે પૈસા દઈને ખુદાની લાનતને વેચા તો લેવા વાળા કોણ? આ લોકો જે અહેસાન કરી અને અહેસાનને જતાવી રહ્યા છે. આ રિયાકારી નથી તો શું છે? ના વિચાર કરી લ્યો મોમિનીને કરામ. અરે મને તો જે છે આ અપમાન તમારું નથી, આ અપમાન અલ્લાહની રહેમતનો છે. બરાબર ના, હું દલીલ આપું છું. રસૂલે ખુદાની હદીસ તમે લોકો સાંભળ્યા છો કે નથી સાંભળ્યા? કે અલ્લાહ જ્યારે કોઈની ભલાઈ ચાહે છે તો એના દરવાજા પાસે રહેમત મોકલે છે. એ રહેમત કઈ છે? કોઈ જરૂરતમંદ હાજતમંદ, એટલે જે જરૂરતમંદ હાજતમંદ આપણી પાસે મદદ માંગવા આવ્યો છે, મુસ્તહક છે મદદનો, તો એ નથી આવ્યો, અલ્લાહની રહેમત આવી છે. હું અપમાન કરું છું અલ્લાહની રહેમતનો, હું જલીલ કર્યો છું અલ્લાહની રહેમતને. અને તમે મને પૂછશો ને મૌલાના સાહેબ, હું કે આહા આહા, આમ અહેસાન કર્યો યા, નજર નીચે રાખજા. મારા ભાઈ તારો અહેસાન ક્યારનું એની ઉપર તું બરબાદ કરી નાખ્યો છો. હવે આવા આવા બનાવ બને તો આપણે શું કરવું જોઈએ? ને સોલ્યુશન બી, આપણો દિન કયો છે? સોલ્યુશનનો દિન છે. કોઈ એવો પ્રોબ્લેમ નથી કે જેનો સોલ્યુશન માસુમી ના બતાવ્યા હોય. ના, આપણો ધ્યાન ત્યાં સુધી નથી પહોંચ્યો, આપણા ઇલ્મ, આપણી મારેફત, આપણી નોલેજની કમી છે. સાંભળશો, હું તમને હદીસમાં છે, જ્યારે કોઈ તમારી ઉપર અહેસાન કરે અને ત્યાર પછી એ એના અહેસાનને જતાવે, તમને જલીલ કરે, રૂસવા કરે, તમારી પાસે શક્તિ નથી કે તમે એનો અહેસાનનો બદલો આપો, એ તમે દાખલા તરીકે એ તમને $10,000 મદદ કર્યો, તમારી પાસે ક્યાં છે $10,000 એને દેવા માટે કે લે ભાઈ તારો અહેસાન તને પાછો આપી દઉં છું, તો શું કરવું જોઈએ? માસુમીન ફરમાવે છે કે આટલી બધી દુઆ એના હકમાં કરો, થોડી નહીં, થોડી ના, આટલી બધી દુઆ એના હકમાં કરો, કરતા રહો, મુદત સુધી કરતા રહો, જેટલે સુધી કે તમને પોતાને એમ થાય ના હવે બરાબર જે દુઆ કરવાની હતી એનાથી વધારે હું કરી ચૂક્યો છું, પછી એના હાલ ઉપર એને મૂકી દો, એના હાલ ઉપર મૂકી દો. અને પછી કહેવામાં આવશે મૌલાના સાહેબ તમારી જબાન આવી છે, તમે મિમ્બર ઉપર આ. મારા ભાઈ, આ મિમ્બર જ એક જગ્યા છે જ્યાંથી અમે હક બયાની કરી શકીએ છીએ. વાત સાચી આવી ને રસૂલે ખુદાની? આમ જાહેરી તોર પર અહેસાન કરી રહ્યા છે, મદદ કરી રહ્યા છે, અંદર આટલી ગંદકી છે કે શરમ બી નથી આવતી. આ મારો ભાઈ છે, આ મારો બાપ છે, આ મારી ઔલાદ છે, આ મારો કઝિન છે, આ આ કોમ છે ને, ફાતિમા ઝહરાની રૂહાની ઔલાદ છે જે દુઆએ ફાતિમા ઝહરાથી પેદા થઈ છે. આ કોમ છે ને ઇમામે ઝમાન અલૈહિસ્સલામની રૂહાની ઔલાદ છે. હું જો ઝલીલ કરી રહ્યો છું ઇમામ મેહદી અલૈહિસ્સલામની રૂહાની ઔલાદને ઝલીલ કરી રહ્યો છું, હું ઝલીલ કરી રહ્યો છું ફાતિમા ઝહરાની રૂહાની ઔલાદને ઝલીલ કરી રહ્યો છું. અને ત્યાર પછી કોલર ચલાવીને કહું છું આહા આહા,

હા પ્લીઝ મૌલાના સાહેબ, તમે મિમ્બર ઉપર બયાન કરો ને. એહસાન ફરામોશ કેવા માણસો હોય છે, એટલે દરઅસલ એહસાન ફરામોશી નથી, દરઅસલ અસલ બયાની છે. તમે ગુલામી ઇખ્તિયાર ના કર્યા, કેને આપણે દગો આપશું? ખુદાને, ઇમામે ઝમાના અલી ઇસ્લામને? નહીં. હવે આવો એક બે સવાલના જવાબ દઈ દઉં અને ત્યાર પછી બસ ખુદા હાફિઝ. મોલા તોફીક આપશે તો ત્યાર પછી આઈંદા બી તમારી ખિદમત માટે આવીશ. બસ એ જ મારી દુઆ છે, મિમ્બરે રસૂલથી બી દુઆ કરું છું, મારા દોસ્તો મોમિનોને બી દુઆ ની ગુજારિશ છે, બે દુઆ મારી વાસ્તે કરી આપો, હું બી કરું છું. એક, મારી જિંદગીના છેલ્લા સાંસ સુધી મિમ્બર ઉપર હોઉં, અને બીજો, અથવા તો મોત આવવાની હોય તો શહાદતની મોત નસીબ થાય ઇન્શાઅલ્લાહ તઆલા. બી હક્કે ફાતિમા ઝહરા સલામુલ્લાહ અલેહા. એક દુરૂદ પરિયે મુહમ્મદ વ આલે મુહમ્મદ પર. હવે એક સવાલ, એનો જવાબ દઉં બહુ જરૂરી છે, કારણ કે એ સવાલ મને બીજાના વસીલાથી આવ્યો છે, પણ એ સવાલોના જે બોલ છે ને, એ બોલ મને કહે છે આ કોઈ સાહેબે ઇલ્મ છે, કોઈ આમ શખ્સિયત નથી. એવા માણસોનો સવાલનો જવાબ, કાશ એ સવાલ જે છે ને મને આઠમી મોહર્રમના કરત તો હું ડિટેલમાં જવાબ આપત, અને સામેથી હું બી સવાલ કરત કે હવે મને બી આ સવાલનો જવાબ દઈ દો. સવાલ કયો છે? મૌલા અબ્બાસ અલી ઇસ્લામનો મોજીઝો બયાન કર્યો હતો ને, કે ઓલા ચોરની આંખો ફૂટી ગઈ હતી, એની ઉપર એતરાઝ આવ્યો છે કે નંબર વન, બની શકે કે અબ્બાસે અલમદાર જેવા કરીમ એ કોઈને આવી સજા આપે? કેમ કરતા બની શકે આવા વાક્યા મિમ્બર ઉપર બયાન કરું? શું મરજે તકલીદ રજા આપે છે? ક્યાંક એ લોકોની તો તોહીન નથી થતી, રોકતા નથી? આવો હું તમને ટૂંકમાં જવાબ આપું. કાશ, હું મિમ્બર ઉપર કહું છું, કાશ મને આઠમી મુહર્રમના મજલિસ પછી સવાલ કરત ને તો આપણે લાંબો ડિબેટ. પણ આજે ટૂંકમાં તો ટૂંકમાં અમારો મારો પહેલો જ જવાબી છે. ક્વેશ્ચન નંબર વન મારા તરફથી, અબ્બાસે અલમદાર વધારે રહેમ કરવાવાળા છે કે અલ્લાહ? અલ્લાહ ના, અલ્લાહ રહમાન, રહીમ, કરીમ, ગફૂર, બરાબર છે કે નહીં? આઠ જન્નતને પેદા કરવા વાળો, એની રહેમત જે છે ને ગઝબ ઉપર આવી છે, બરાબર છે કે નહીં? તો અલ્લાહ બી ગુનેગારને સજા આપે છે કે નથી આપતો? તો હવે પેલો ફતવો તો એ હોવું જોઈએ કે આ ખુદા કેવો રહમાન, રહીમ, કરીમ છે કે જે એના ગુનેગાર બંદાઓને સજા આપે છે. તો પહેલાં એ ચોકરો પાડી લઉં જોઈએ ને, ઇસ્મે આઝમમાં ને કુરાનમાં આ બધું કાઢી નાખવું જોઈએ, બરાબર છે કે નહીં? હા હા નહીં કહી શકો, બરાબર. તો હવે અચ્છા, માસુમીનને ખલ્ક કરવા વાળો કોણ? અલ્લાહ. અબ્બાસે અલમદાર કેની દેન છે? અલ્લાહ. અલ્લાહની સુન્નત એ લોકોમાં હોય કે ના હોય, અલ્લાહ સજા આપે છે પણ વાત વાતમાં નથી આપતો. પણ ક્યારેક સજા આપવું લાઝિમ છે કે નથી? ખાસ કરીને મોમિનને. હા, મારી મજલિસ યાદ કરો, અલ્લાહ જ્યારે કોઈને દોષ રાખે છે અને એ ગુના કરે છે તો અલ્લાહ શું કરે છે? દુનિયામાં ઠોકર આપે છે તાકે અહીંયા કફારો પતી જાય. અને અલ્લાહ જ્યારે કોઈને દુશ્મન રાખે છે, કુરાનની આયતો છે, નેમત ઉપર નેમત ઉપર નેમત આપી રહ્યો છે કે એની અંદર ગુલતાન રહે. એના માટે તો ઇમામે સાદિક અલ ઇસ્લામે ફરમાવ્યા છે કે જો તમે લોકો અલ્લાહના ગુના ઉપર ગુના કરો છો છતાં બી અલ્લાહ તમને નેમતમાં વધારો આપે છે તો એનાથી ડરો તમે. આ જે આપણી ભાષા છે ને, અલ્લાહની મીઠી નજર છે. મારા ભાઈ, અલ્લાહની મીઠી નજર નથી, આ અલ્લાહ તાલાનો તમાચો છે કે એમાં જ ગુલતાન રહો તમે, છેત મલેકુલ મોત આવી જાય. તો અહીંયા જે છે ને, આ ચોર કોણ હતો? આ ચોર શિયા હતો? ખબર નહીં. મુસલમાન હતો? ખબર નહીં. દુશ્મને અહેલે બેત હતો? ખબર નહીં. કે હું હવાલો પેશ કર્યો હતો મૌલાના અલી અફઝલ ઝૈદીનો, આલિમે રબ્બાની, એ કિતાબ લેખા છે. હું તમને કિતાબનો નામ બી કહું, સબક આમોઝ અહાદીસ વ વાકિયાત, વોલ્યુમ નંબર વન, પેજ નંબર 62-63. એની ફોટોકોપી બી હું સાથે લઈ આવ્યો છું. હા, એ પોતે કહે છે કે કોઈ ચોર હતો. કેટલા માણસોને ચોરી કર્યો? કેટલા માણસોની કેટલી વખત ચોરી કરી લીધો? કેટલી વખત ખોટા જે છે ને કસમ ખાધો? તો આ તમાચો દઉં અસલ અદ

લે પરવરદિગાર છે અને બીજાને લેસન મળે, ના તો એ ખેલ અને તમાશા બની જાય ને. મને કહો, તમે ઇન્સાફ અને જસ્ટિસ ક્યાં જાશો? તમે લેવા માટે ક્યાં જાશો? જો કસમની વેલ્યુ નથી, જે માણસ ખુદાના ખોટા કસમ ખાય, શહીદ મેરા બાયતુલ્લા દસ્તે ગેબ, એની ગુનાને કબીરા તમે ઉઠાડીને જોઈ લ્યો કે અલ્લાહ કેટલો ગુસ્સામાં આવી જાય છે. તને કોઈ નામેલો મસ્તી કરવા માટે તું મારા ખોટા કસમ ખાય છે, ગઝબે ખુદા જોશમાં આવે છે. અહીંયા આવી તમે હુસૈનની ઝરી પકડી ખોટા કસમ ખાવો છો ને અહીંયાથી કાંઈ જવાબ ના મળે, તો એનો મતલબ શું થઈ ગયો? શું થઈ ગયો કે આ દુનિયાની અંદર જેટલો ખોટું બોલવું હોય બોલો, જેટલા ખોટા કસમ ખાવો એ ખાઈ લ્યો, કે જે છે ને કોઈ રોકવા વાળો નથી, કોઈ ટોકવા વાળો નથી. એ અદલ નથી, એ બેદરકારી છે, એ ઝુલ્મ. અદલનો તકાઝો છે કે કોઈ એવી પનિશમેન્ટ દેવામાં આવે કે એ પણ સુધરી જાય, બીજા લોકો બી લેસન લે. ધ્યાન રાખજો, તમને સજા નથી મળતી એનો મતલબ એમ નહીં કે માફ છે. આને તો અહીંયા દુનિયામાં મળી ગઈ, તમે મલેકુલ મોત આવશે તો હિસાબ ચોખ્ખો કરવાનું છે. લોજિક વાત છે કે નથી? એક દુરૂદ પઢીએ. મોહમ્મદ વાલ મોહમ્મદ, અને લબ્બૈક યા. અને દુનિયામાં જે સજા મળે છે ને એ તો બહુ સારી છે, અલ્લાહની નેમત છે, મહેરબાની છે, એની અંદર સુધરવાનો મોકો મળે છે. તમે જોયા છો ને ઘણા માણસો આમ છાતી ખોલે છે, કુદરત તરફથી એક તમાચો આવે છે, તોબા કરી સીધા રસ્તા ઉપર આવે છે. એવા માણસો છે કે નહીં? તો સજા પાર્ટ ઓફ લાઈફ છે. ઇમામે સાદિક અલી સલામનો ફરમાન છે ને કે દુનિયા ન સજાની જગા છે ન જઝાની જગા છે, પણ જો જઝાની કાંઈ ટેલર ના દેખાડવામાં આવત ને, એટલે બરકત મેલી, મોતથી બચી ગયા, બીમારીમાં શફા મળી ગઈ વગેરા વગેરા, તો આપણે ઇન્સાનને હિંમત ના થાત કે આપણે જે છે નેકી તરફ આગળ વધે. અને જો સજા ના દેવામાં આવત ને, માણસો છાતી ખોલી અને ખરાબી કરત, બુરાઈ કરત. આજે સજા દેવામાં આવે છે તો બી આટલી બુરાઈ થઈ રહી છે, જો બિલકુલ સજા ના દેવામાં આવત તો શું હાલત થાત? આ તકાઝો છે, ઇન્સાફનો તકાઝો છે. જરૂરી છે કે જે છે ને લગામ દારવામાં આવે અને કહેવામાં આવે સ્ટોપ, બસ કર, બસ કર. બસ અઝીઝાને મોહતરમ, મારો વખત પૂરો થઈ ગયો છે, તો એના માટે હું અહીંયા જ સ્ટોપ કરું છું. છતાં બી હજી બી સવાલ હોય, એમ લાગે કે મારો જવાબ ઇન્કમ્પ્લીટ છે, તો તમે મારી તરફ રજૂ કરી શકો છો. પણ આટલી વસ્તુ છે કે મને નથી ખબર આ મને સવાલ કરવાવાળો કોણ છે. હું જાણતો બી નથી, મને જાણવું બી નથી, ભલે પડદાની પછવારે હોય મને કાંઈ વાંધો નથી. મારો મકસદ એ છે કે હિદાયતનો પેગામ સહી તરીકે સે પહોંચાડે. બરાબર, હું જો જવાબ આપું, મારા જવાબ બરાબર નથી, એની અંદર ખામી છે, ખોટ છે, મારા તરફ રજૂ કરો. પણ જો બીજા કોઈ બીજી તરફ મારી ગેરહાજરીમાં જો એના જવાબ દેવામાં આવે ને મારી તરફ ઇશારો કરવામાં આવે, કોઈ નહીં તો ખુદા જરૂર સાંભળે છે, હઝરત હુજ્જત અલી ઇસ્લામ જરૂર સાંભળે છે. બસ અઝીઝાને મોહતરમ, હા, કેવી રીતે મુહર્રમનો અશરો પસાર થઈ ગયો, એમ લાગે છે કે અશરો આવ્યો જ નથી. બરાબર છે કે નહીં? એમ લાગે છે કે અશરો આવ્યો જ નથી. પણ પ્લીઝ, ખુદાના વાસ્તે, દરરોજ તમે મજલિસમાં બી ના આવી શકો, તમારા ઘરે એક મરસીઓ પરો, એક માતમી નૌહા સાંભળો, એનો સવાબ પોતાના મરહુમીનને મોકલી આપો. પછી જ્યાં જાઉં હોય, દોસ્તો પાસે જાઉં છે, આરામ કરવા જાઉં છે, તમે ચાલ્યા જાજો. આ જમાનો સૈદાનીઓ ઉપર બહુ જ સખ્ત જમાનો છે. આ ફક્ત એક મરસીઓ નથી, હકીકત છે. કદમ કદમ પે મિલી કરબલા સકી નાકો, સતાયા જા બજા ઝાલિમોને સકી નાખો. દિવસે દિવસે તમાચા ઉપર તમાચા ખાધા છે. સૈદાનીઓની હાલત તો તમે વિચાર કરો, જે ઝૈનબ માના જનાઝા ઉપર માની છેલી ઝિયારત માટે આવે છે ને, ઓલોમાં બયાન કરે છે, બાપની સામે બી ખુલે માથે નતા આવ્યા. આજે ઈ ઝૈનબને આવી રીતે અસીર કરવામાં આવે, એની સામે સીટી બજાવવામાં આવે, એની સામે તબલા વજારવામાં આવે, એને બાજારો દરબારોમાં લઈ જવામાં આવે.